મુજબ ફેકના એક મસલા તરફ આપણે સાથે મળીને પોતાનું ધ્યાનને ખેંચીએ. ઇન્શાલ્લાહ તમને કોઈને એ વાત ભૂલાઈ પણ નહીં ગઈ હોય કે ગયા ફેરે આપણે ગોસલના મસલાને બયાન કર્યો હતો, થોડું ઘણું યાદ હશે. અને એ હતો કે ગોસલ વાજિબ થવાના કારણો છ છે, એમાં એક જનાબત, એક હૈઝ, એક ઇસ્તિઆદા, એક નિફાસ, એક મસ્સે મૈયત અને અંતમાં ખુદ પોતે મૈયત. શા માટે ગુસલો વાજિબ થાય છે એના ચાર કારણો બતાવ્યા. વાજિબ નમાઝોને અદા કરવા માટે, વાજિબ નમાઝોની અંદર, વાજિબ નમાઝ સિવાય નમાઝ મૈયત, વાજિબ નમાઝોની અંદર ભૂલાઈ ગયેલી વસ્તુને પડવા માટે, ઠીક છે, તવાફને અદા કરવા માટે ચાહે હજનો હોય યા ઉમરાનો હોય, અને અંતમાં રોઝાને સહી ગણવા માટે, રોઝાની શરતોને વ્યાજબી સમજવા માટે ગુસલનો મોકો આવે. આ વસ્તુ બયાન કરવા બાદ આજે થોડો એક એવા ગુસલ તરફ આપણે જઈએ કે જેના બારામાં ઘણી વસ્તુઓ મને તમને એની અંદર ભેળસેળ થઈ જાય છે, અને એ છે ગુસલે મસ્સે મૈયત. કોમની અંદર ઘણા મરણો થાય છે અને થતા રહેશે, અને આપણી શરિયતનો હુકમ છે કે મૈયત જે છે એમને ગુસલ આપવાનું છે યા દેવાનું છે. તો આજે આપણે ચર્ચા કરીએ ગુસલે મસ્સે મૈયતના બારામાં. આ ગુસલ જે છે એ હર કોઈ જાણે છે કે કોઈ પણ મૈયતને અડવાથી ને ગુસલ આપવા પહેલા જ્યારે કે એ મુર્દાર યા એમનો લાશો જે છે એ ઠંડો થઈ ગયો હોય તો એને અડવાથી ને ગુસલે મસ્સે મૈયત બંદાને લાગુ પડે છે. સવાલ ઉત્પન્ન થાય છે કે જ્યારે મસ્સે મૈયતની વાત આવે તો મૈયતના કયા ભાગની વાત આવે છે? એનો હાથ, એનો પગ, એનું નાક, એનું પેટ, કઈ વસ્તુને બંદો અડે તો ગુસલ લાગુ પડે? કારણ કે ઇન્સાનના શરીરમાં એવી વસ્તુઓ છે કે જે વસ્તુઓની અંદર જાન નથી. કઈ વસ્તુઓ છે જેની અંદર જાન નથી? એમના બાલ, બીજો એમના નખ, ત્રીજો એમના દાંત. આ શું છે બધી વસ્તુઓ? એવી વસ્તુઓ ઇન્સાનના શરીરમાં કે જેની અંદર જાન નથી. તો આગળનો જવાબ આપણને મળશે કે મસ્સે મૈયત, હર કોઈ મૈયતને અડવાથી ને એની અંદર જાન હોય કે ના હોય, કોઈ પણ વસ્તુને અડવાથી ને મસ્સે મૈયત લાગુ પડશે, સિવાય યા બાલોથી અડવામાં આવે યા બાલોને અડવામાં આવે. બાલોથી યા બાલોને તો ઉસને મસ્સે મૈયત લાગુ નહીં પડે. એના સિવાય દાંતને અડવાથી, નખને અડવાથી અને મૈયતના કોઈ પણ શરીરના ભાગને અડવાથી ને મસ્સે મૈયત લાગુ પડી જશે. ત્યારબાદ સવાલ એ ઊભો થાય કે શું આ મુસલમાનથી જ લાગુ પડે? તો જવાબ નહીં. મૈયત મુસલમાનનું હોય કે ગૈરે મુસલમાનનું હોય, કોઈ પણ મૈયત હોય એને અડવાથી ને મસ્સે મૈયત લાગુ પડશે, ચાહે ભીનું હોય કે સૂકું હોય, મુસલમાનનું હોય કે ગૈરે મુસલમાનનું હોય. એના કોઈ પણ અવયવોને અડે સિવાય શું? બાલ. ત્યારબાદ એવા મૈયતને અડવું કે જેને ગુસલ આપવાનું નથી એને અડવાથી ને પણ ગુસલે મસ્સે મૈયત લાગુ પડશે. એ કયો છે? એ કયું મૈયત છે કે જેને ગુસલ દેવાની જરૂર નથી? શહીદ, અલ્લાહની રાહમાં જે પોતાની જાનને કુરબાન કરે એના માટે ગુસલ નથી, પણ એ શહીદને અડવાથી ને અડવાવાળાને મસ્સે મૈયત લાગુ પડશે. ઠીક. જેના જિમ્મે, જેના માથા ઉપર ગુસલે મસ્સે મૈયત હોય તો એના માટે મસ્જિદોમાં જવું કાંઈ વાંધો નથી. વાજિબ સૂરાઓ જેમાં વાજિબ સજદાઓ છે, સૂરત અલ અઝાઈમ જેને કહેવામાં આવે, એને પડવા પણ વાંધો નથી. અલબત્તા મસ્સે મૈયતનો ગુસલ જેને લાગુ પડેલું હોય એ કુરાન મજીદના અક્ષરોને, અને કે જેના માટે તહારત જરૂરી છે, કુરાન મજીદના અક્ષરોને નહીં અડી શકે યા તો નમાઝને અદા નહીં કરી શકે. એક ઓર મોકો મારી જિંદગીમાં આવ્યો છે. મારા ખ્યાલથી આશિકભાઈ હતા એ વખતે, કે પ્રમુખ સાહેબ હતા, પણ આપણે ત્યાં અગર એવો મોકો આવી જાય કે કોઈ મૈયત ગુસલ દેવાને લાયક ન રહ્યું હોય તો પછી શરિયતનો હુકમ શું છે? હા, તયમ્મુમ કરવાનું. યા પણ મસલો એ જ છે કે કોઈ

પણ મૈયતને અગર તયમ્મુમ કરાવવું જોઈએ યા કરવું પડે તો એ વખતે પણ તયમ્મુમ કરાવવા બાદ ગુસલે મસ્સે મૈયત લાગુ પડશે. આ બધા મસાઇલનો 7 મિનિટ આ બધાય મસાઇલનો નિચોડ શા માટે આ મસલો મેં તમારી સમક્ષ પેશ કર્યો એક જ વસ્તુ માટે કે કદાચ મને એમ ખ્યાલ હોય કે જ્યારે મૈયતની વાત આવે તો એ ફક્ત મુસલમાનની મૈયત નહીં કોઈ પણ મૈયત અને એમાં ઉપર જતા અગર કોઈ શહીદની મૈયત હોય તો એને અડવાથીને પણ ગુસલે મસ્સે મૈયત લાગુ પડશે. આ તો અલહમદુલ્લાહ રબ્બિલ આલમીન સલ્લુ અલા મુહમ્મદ વઆલિ મુહમ્મદ. જી હાજી બિસ્મિલ્લાહ સવાલ છે. અચ્છા એ હું બયાન કરી ગયો પણ તમારું ધ્યાન ચૂકી ગયો છે પાછું પડું છું. મૈયત માટે મસ્સે મૈયત ત્યારે જ લાગુ પડે છે કે જ્યારે મૈયત ઠંડુ થઈ ગયું હોય. અગર મૈયત હમણાં તાજું અલ્લાહની રહેમતે કોઈ પહોંચ્યો આપણા સામે હમણાં હજી એનું મૈયત ગરમ હોય કેમ, કારણ કે જે ખૂનની વારફેર એની રગોની અંદર થતી હોય એ વખતે અગર કોઈ અડી લે હમણાં એમ લેખો કોઈનું મૈયત થઈ જાય ને એક જગાથી બીજી જગાએ આપણને લઈ જવું પડે તો એ વખતે હજી લાશ જે છે અથવા તો મૈયત જે છે એ ગરમ હોય છે એ વખતે કોઈ પણ જાતનું એને અડવાથી ને ગુસલ લાગુ નહીં પડે. ચાલો તમે આ પૂછ્યું બીજું કઈ છે જી? અહસન હાજી સાહેબ એ પ્રમાણે કરે છે કે અગર આપણા હાથની અંદર આપણે હાથના મોજા કહીએ ને જેને ઘા કહીએ આપણે ઠીક છે એનાથી ને અગર અડીએ તો પછી ગુસલ લાગુ નહીં પડે. પણ એના કરતા મસલો બીજો એ પણ બયાન કરી દઉં કદાચ આપણી જિંદગીમાં કોઈ દી આવે તો શરીરથી ને અલગ થયેલા ભાગો ચાહે એમાં ગોશ્ત હોય કે ન હોય હાડકાનો ભાગ હોય કે ન હોય એને અડવાથી ને ગુસલે મસ્સે મૈયત લાગુ નહીં પડે. ક્યારે લાગુ પડશે આ મસલો બયાન કર્યો એનો નિચોડ શું તમે શું સમજ્યા કે ગુસલે મસ્સે મૈયત ત્યારે જ લાગુ પડે કે જ્યારે મૈયત આખું હોય પૂરો લાશો હોય મૈયતનો એને અડવાથી ને મસ્સે મૈયત લાગુ પડે છે. કોઈ પણ જીવતાનો યા મરહૂમનો એના શરીરનો કોઈ પણ ભાગ એનાથી ને અલાહેદા જુદા થઈ ગયો હોય એમ લેખો કઈ અક્સિદામાં હાથ તૂટી ગયો નોકો થઈ ગયો ઠીક છે નીકળી ગયો હાથ આખો નીકળી ગયો છે ને આપણા માંથી કોઈ પોમ્પિયામાં કામ કરતો હોય કોઈ કામ કોઈ છે તમે કરો છો હા કોઈ કરતો હોય ને એને આની મદદ કરવી પડે તો મરી ગયા મસ્સે મૈયત લાગુ પડી ગયો એનો હાથને મેં ઉપાડ્યો ને નહીં. શરીરથી ને જુદા થયેલા અવયવોમાં ચાહે ગોશ્ત હોય ચાહે હાડકું હોય એને અડવાથી ને મસ્સે મૈયત લાગુ નહીં પડે. બીજું કઈ હાજી ઠીક સલ્લુ અલા મુહમ્મદ વઆલિ મુહમ્મદ. જી હાજી હા બોલો. એટલે સવાલ એમ છે કે ક્યારે તયમ્મુમ કરવું જોઈએ ના એમ છે ને સવાલ ઠીક. આ આપણા ફરજ એ પ્રમાણે પૂછે છે કે મૈયત ઉપર ગુસલનો હુકમ છે તો કયો મોકો હોય કે જ્યારે તયમ્મુમ કરવું પડે એમને સવાલ. ક્યાં સંજોગમાં કઈ સ્થિતિ કઈ હાલતમાં કોઈનું મૈયત હોય તો એને આપણને તયમ્મુમ કરવું પડે. એક મોકો પૂરો નીચોડ એ જ હોય કે આ તો પાણી ન હોય પાણી નથી તો પછી તયમ્મુમ કરવું જોશે ઠીક. અથવા તો મૈયતનો લાશો એટલો પાયમાલ થઈ ગયો છે કેટલા દિવસનું મૈયત આપણને મળેલું છે એને ધોઈ પણ નથી શકાતું ઠીક છે પાણીનો ઉપયોગ નથી કરી શકાતું તો એ વખતે તયમ્મુમનો મોકો કઈ વાંધો નહીં આવશે. તયમ્મુમના પણ બે મરહલા તે સવાલ પૂછ્યો એટલે પૂરું કર ના કે આજની મજલિસ આમાં જ ના જઈ આ 12 મિનિટ મજલિસમાં કાઢીશું હા મજલિસનો ભાગ નથી. તો સલ્લુ અલા મુહમ્મદ વઆલિ મુહમ્મદ. વાહ સલામ. તયમ્મુમના બે મરહલા મૈયતને જ્યારે તયમ્મુમ દેવાનું હોય તો એના પણ બે મરહલા છે. બહેતર એ છે કે મૈયતના પોતાના હાથોથી ને મૈયતને તયમ્મુમ કરાવવામાં આવે અગર એના અવયવોને આપણે ડગાડી શકતા હોય તો. લેખો પાણી નથી તયમ્મુમ કરવાનું છે
તો બહેતર એ છે કે ખુદ મૈયતના હાથને માટીમાં લગાડીએ.

એ જ પોતાના હાથમાં આપણે હાથે ઉપાડે, કારણ કે એ તો ઉપાડી ના શકે, વરના તો આપણે તો ભાગ્યા જ. એ જો એનો હાથ ઉપાડવા માંડે તો આપણે એની બદલીમાં સુઈ જાય. એ પોતે આપણે એના હાથોને ઉપાડીએ અને તયમ્મુમ કરાવીએ એક પછી એક, ઠીક છે, એ બહેતર છે. એ ના થાય તો પછી આપણે આપણા હાથથી ને તયમ્મુમ કરશો, આપણે માટી ઉપર આપણા હથેળીઓને રાખશો, આપણી હથેળીઓ જેના ચહેરા ઉપર હથેળીઓને ફરાવશો, આપણી હથેળીઓથી એની હથેળીને પણ એના હાથના ભાંસા ઉપર આપણે મસ્સો કરશો, યા આપણી હથેળીઓને ચલાવશો. આ વખતે આપણને ગુસલે મસ્સે મૈયત લાગુ પડશે. થઈ ગયો જવાબ? હા સર, બીજું કઈ છે? હાજી બિસ્મિલ્લા. ઠીક છે, ઠીક છે. હા હા હા, એનો મસાલો આપણે બયાન કર્યો, પણ એ જ છે, આપણે ધ્યાનપૂર્વક સાંભળતા નથી. આપણી મોટામાં મોટી બીમારી આ જ છે. હમણાં જ ગઈકાલ ગયા વર્ષે ને હમણાં પડ્યું, હમણાં એટલે આપણે પડ્યું કે ગુસલ ક્યારે લાગુ પડે? ગુસલ દેવા પહેલા કોઈ મૈયતને અડી લે અને એ ઠંડુ થઈ ગયું હોય તો મસ્સે મૈયત લાગુ પડે. એનો મતલબ એ કે મૈયત ગરમ હોય તો મસ્સે મૈયત લાગુ ન પડે, મૈયતને ગુસલ દેવાઈ ગયું હોય તો ગુસલે મસ્સે મૈયત લાગુ ન પડે. એટલે હાજી સાહેબના સવાલનો જવાબ એ પ્રમાણે કે કોઈ મરહુમ હોય અને દેરથીને એના સગાવાલાઓના ચહેરો જોવા માટે એને ભૂલભૂલથી એ કહે છે, જાણી જોઈને અડે ને તોય ગુસલ ના હોય, ભૂલભૂલથી નહીં, જાણી જોઈને પણ અડે તો એના ઉપર ગુસલે મસ્સે મૈયત લાગુ નહીં પડે. બીજું કાંઈ? ઠીક, જી હાજી. મજલિસ નહીં, મસ્જિદ. બિલકુલ બિલકુલ, મને નથી લાગતું મેં કઈ આમ આમ કર્યું હોય. હું તમે બોલો છો એમ જ બોલ્યો છું. ઠીક, પાછું પડું છું. જેને ગુસલે મસ્સે મૈયત લાગુ પડેલું હોય એ મસ્જિદમાં જઈ પણ શકે છે, બેસી પણ શકે છે, કુરાને મસ્જિદની તિલાવત પણ કરી શકે છે, એ ઉપરાંત જે સૂરાઓની અંદર વાજિબ સજદાઓ છે એને પણ પડી શકે છે, સિવાય એટલી મનાઈ છે કે કુરાને મસ્જિદને અડી નથી શકતો અને નમાઝને અદા નથી કરી શકતો, એ અમલને નથી કરી શકતો કે જેમાં તહારત વાજિબ છે અને આ મસ્સે મૈયતની જરૂર પણ નથી. બંદો પાક હોય પણ વજુના આલમમાં ના હોય તોય કુરાનને નથી અડી શકતો, બંદો પાક હોય અને વજુના આલમમાં ના હોય તોય નમાઝ નથી પડી શકતો. કહેવાનો મતલબ એ કે આ મસલો આપણે બયાન નક પણ કરીએ ના તોય સમજમાં આવી. હા, એ બહુ ગલત છે. અસત બિલકુલ, એટલે તો આપણે એવો મસલો એટલા માટે મેં બયાન કર્યો. અને એ પણ વાત મસ્જિદની છે, ઇમામવાળાની નહીં, આપણા આ હોલની નહીં, આપણા ભાઈઓનો યાને કે આપણો જ મોહમ્મદ ઇમામ બારગાની નહીં, મસ્જિદની અંદર પણ જવામાં કોઈ પણ જાતનો વાંધો નથી. કેને? મસ્સે મૈયતવાળાને, જનાબતવાળાને એ નથી, મસ્સે મૈયતવાળાને. વરના કાલથી આપણે બધી ભેરસેળ ન કરી નાખીએ. 70 મિનિટ લઈશ મજલિસમાં વધારાની. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણે આજે આપણા 10મા ઇમામ માટે જમા થયા છે. 10મા ઇમામની વય બહુ જ નાની તારીખના લિહાજથી ને. એમાંનો જન્મ હિજરી સન 212 ની અંદર, શહાદત 254 ની અંદર, કુલ મળીને આપણા 10મા ઇમામની વય ઉંમર 42 વર્ષની. 10મા ઇમામની સીરતની અંદર વાકયાતને એક તરફ લઈએ, એના સિવાય આપણા 10મા ઇમામે આપણને ઇલમી ઝખીરો એવો આપ્યો છે કે જેનાથી ને મને ને તમને સબક લેવાનો છે. ને હું શરૂમાં એ પ્રમાણે કહી દઉં કે અલહમદુલિલ્લાહ વ તઆલા 10મા ઇમામે જે સબક આપવાની આપણને કોશિશ કરેલી છે એના ઉપર આપણે અમલ કરી રહ્યા છે. પણ તે છતાં ક્યારે ક્યારે મને સરખાઈ આવે ના એ પ્રમાણે હું રવૈયો લઉં છું. ઇમામે મને શીખાડી દીધું છે. 10મા ઇમામની સીરતમાં આપણે જોઈએ ના તો તારીખના લિહાજથી જોઈએ કે પરવરદિગારે આલમના એક હુકમ ઉપર 10મા ઇમામે એવું કામ કર્યું છે કે એ કામ

શાંતિને મને અને તમને સબક મળે છે કે બંદા તને આ કામ કરવાનું છે. ખુદાનો એક હુકમ જણાવે મૂસાને છે, અવારનવાર આનો ઉલ્લેખ આપણે કર્યો છે. પરવરદિગારે આલમ કુરાન મજીદમાં સૂરે ઇબ્રાહીમની 5મી આયત કા તો ઇરશાદ થઈને હુકમ થયો, કહ્યું બિસ્મિલ્લાહિ રહમાન રહીમ وَلَقَدْ أَرْسَلْنَا مُوسَى بِآيَاتِنَا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ. અમોએ જનાબે મૂસાને અમારી નિશાનીઓ સાથે મોકલાવેલા છે, સાથમાં અમોએ જનાબે મૂસા અલૈહિસ્સલામને હુકમ કર્યો કે આઈ મૂસા તમારું એ કામ રહેશે, અન અખરિજ કૌમકા મિન ઝુલુમાત ઇલા નૂર, મૂસા તમે તમારી પ્રજાને તમારી વસ્તીને તમારી કોમને અંધારાઓમાંથી ને નૂર પ્રકાશ તરફ કાઢશો. સાથે સાથે મૂસા વઝક્કિરહુમ બિઅયામિલ્લાહ, આઈ મૂસા તમે તમારી પ્રજાને તમારી કોમને તમારી વસ્તીને અલ્લાહ સુબહાન વ તઆલાના દિવસો શું યાદ દેવરાવજો, યાદ અપાવજો. ઇન્ના ફી ઝાલિકા લઆયાતિન લિકુલ્લિ સબ્બારિન શકુર, કારણ કે આ અલ્લાહના દિવસોની અંદર જે શુકર કરવાવાળા છે, સબરના દામનને પકડવાવાળા છે, એના માટે ખુલ્લામાં ખુલ્લી નિશાનીઓ છે. કેમાં? ખુદાના દિવસોમાં. અઝાન મહતરમ, ખુદાએ જનાબે મૂસાને આ હુકમ કર્યો હતો, એ જ અમલ મારા તમારા 10મા ઇમામ ઇમામ અલી નકી અલીસલામ એમની જિંદગીની અંદર કરેલ છે. આદતન આ રિવાયતો જે છે આલિમ હઝરત રોઝાના મામલામાં પડે, પણ આ રિવાયતથી ને ફક્ત રોઝાનો સબક આપણને નથી મળતો, નહીં, એના પાછળ માલૂમ પડે છે કે 10મા ઇમામ એક વસ્તુ તરફ ધ્યાન કે છે, અને શું છે? અને એ છે કે એ મુસલમાન, તારી જિંદગીની અંદર અમુક એવા દિવસો છે જે દિવસ યા જે તારીખને મનાવી તારી જવાબદારી બને છે. ઇન્સાનની જિંદગીમાં એવા દિવસો છે, આ દિનની અંદર મઝહબની અંદર એવા દિવસો છે કે જેને તને મનાવવાના છે, એની અંદર તારા માટે ફાયદો છે, એની અંદર તારા માટે બહેતરી છે. તારીખના દિવસો મનાવવા. હવે સવાલ, આપણે ક્યાં દિવસોને મનાવીએ છીએ? હા, ખુશીના દિવસો આપણે મનાવીએ છીએ, ગમીના દિવસોને આપણે મનાવીએ છીએ, ઈદના દિવસો આપણે મનાવીએ છીએ, બાકીની જે મુનાસિબાત પૂરા વર્ષની અંદર હોય છે ને આપણે મનાવીએ છીએ. 10મા ઇમામ પાસે એક સવાલ આવ્યો, એનો જવાબ તમને બધાને ખબર છે, પણ એ જવાબ મારો વિષય નથી, એ જવાબ પાછળ જે સબક છે ને એ છે આપણો વિષય. 10મા ઇમામ પાસે એક રાવી આવ્યો, કહ્યું યબ્ન રસૂલિલ્લાહ, મારી અને મારા ચાચાની ચળબળ થઈ ગઈ છે ઘરમાં, ચાચા એકને ચાચાઓ અમુમ હતી, મારા ઘરની અંદર મારા બધા ચાચાઓ અમે એક ચર્ચામાં બેસી ગયા છે, ખબર નથી પડતી, એક ચાચા આમ કે છે, બીજા ચાચા આમ કે છે, ત્રીજા આમ કે છે, એટલા માટે મૌલા અમે તમારા પાસે આવ્યા છે એક સવાલ કરવા માટે. કહ્યું તમે એના માટે આવ્યા છો કે વર્ષમાં 4 રોજા ક્યાં રાખવાના છે? તમને ખબર છે ક્યાં છે? બધાને ખબર છે, ખબર છે ને આપણે બધાને વર્ષના ક્યાં રોઝાઓ છે? 10મા ઇમામે જવાબ આપ્યો, કહ્યું હા તમે એના માટે આવ્યો છે, લો સાંભળો. કહ્યું વર્ષમાં 4 રોઝા રાખવાના છે, એક 17મી માહે રબીઉલ અવ્વલ વા હુવા મૌલિદિન નબી, 17મી માહે રબીઉલ અવ્વલના રોઝા રાખવાના છે, કારણ કે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની વિલાદતની તારીખ છે. બીજું કહ્યું 27મી માહે રજબ, કારણ કે 27મી માહે રજબના મબઅસુન નબી છે, એ તારીખ છે કે જ્યારે ખુદાએ પોતાના નબી કરીમને નબુવતનો એલાન કરવાનો હુકમ આપ્યો અથવા તો નબી તરીકે ખુદાએ એમને મોકલ્યા. ત્રીજું 25મી માહે ઝિલકાદ, એ દિવસે પણ રોઝો રાખવાનો છે, કારણ કે દહુલ અર્ધનો દિવસ છે, અને એ જ દિવસે જનાબે નૂહ અલૈહિસ્સલામની કશ્તી જૂદની પહાડી ઉપર રોકેલી હતી યા રોકાણી હતી, એટલા માટે રોઝો રાખવાનો છે. અને ચોથી તારીખ
એ 18મી માહે ઝિલહજ છે અને એ તારીખ ગદીરની તારીખ છે જે વખતે નબી કરીમ પોતાના જાનશીન અલી ઇબ્ન અબી તાલિબ અલી

સલામને મનસબે વસિયત યા ઇમામતને સોંપ્યું હતું. એક સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. શું બતાવ્યું દસમા ઇમામે? મસલો રોઝાનો હતો, પણ રોઝા પાછળ ઇમામે તારીખોની ગણતરી કરાવી. એમાં એક 17મી રબીઉલ અવ્વલ, બીજી 27મી માહે રજબ, ત્રીજી 25મી માહે ઝિલકાદ અને ચોથી 18મી ઝિલહજ. એમાં સૌથી પહેલે શું બતાવ્યું? કહ્યું આ તારીખના રોઝો રાખવાનો છે. અહી મુસલમાન પોતાથી પૂછ કે ઇમામે આ તારીખો મનાવવાની એની મહત્વતા શા માટે બતાવી? મને સબક મળે છે કે મારા 10મા ઇમામ મને શીખવાડી રહ્યા છે કે મુસલમાન તારી જિંદગીની અંદર અમુક એવી તારીખો છે જેનું માન તને જાળવવું જોઈએ. વાજિબ છે રોઝા રાખવા? નહીં. રાખીએ તો જન્નતમાં આયલા જાય? નહીં. ન રાખીએ તો જહન્નમમાં આયલા જાય? નહીં. ન જન્નતની વાત છે ન જહન્નમની વાત છે, પણ મુસલમાન હોવાના નાતે 10મા ઇમામ મને શું શીખાડે છે કે વર્ષની જે તારીખો છે ના એને તને માન આપવાનું છે, એની ઇજ્જત કરવાની છે. એ તને સરખાઈ આવે એમ નહીં, તને મનમાં આવે એમ નહીં. એટલે અમુ તમને બતાવે છે કે પહેલી તારીખ અમો એ તમને બતાવી કોણ? વિલાદત રસૂલ. પણ આપણે તો શહાદતે મનાવે છે, આમાં શહાદત તો કે છે નહીં. 14 માસૂમ છે આપણા, એમાંથી ને એકની તો શહાદત થઈ નથી, ઠીક છે, પણ એના બદલીમાં બીજી એક કઈ ઈદને નાખી દો તો કુલ મળીને કેટલી તારીખ થાય વર્ષમાં? 28. વિલાદત શહાદત, વિલાદત શહાદત, વિલાદત શહાદત, ઠીક છે. 14 માસૂમ છે, 13ની અને 13.5ની સમજો, એકની વિલાદત શહાદત થઈ નથી, એક બીજી તારીખ અંદરમાં નાખી દો, કુલ મળીને 28 તારીખ. આ બધી તારીખોને મને શા માટે માન આપવું જોઈએ? કારણ કે આ એવી તારીખો છે કે જેને ખુદાએ માન આપ્યું, ખુદાએ મને સમજાવ્યું કે વિલાદતનો મોકો આવે તો અમારી નજરમાં બહુ અગત્યનું છે, મોતનો મોકો આવે તો અમારી નજરમાં બહુ અગત્યનું છે. અને એક મોકો હજી છે ખુદાની નજરમાં, પણ અહીંયા થાય એમ નથી, અહીંયા આ જમીન ઉપર થાય એમ નથી, વરના એને પણ આપણે અમલી રૂપ દેત. એ ક્યાં મોકાઓ છે? પરવર્તીકારે આલમ કુરાને મજીદમાં સૂરે મરિયમની 15મી આયતમાં જનાબે યહ્યાનો જિક્ર કરે છે. જનાબે યહ્યા, જેને નાનપણમાં અમોએ હુકમ આપી દીધો, જનાબે યહ્યાના બારામાં ખુદ ખુદાવંદે કરી આ પ્રમાણે કહે છે, ને કહે છે સલામુન અલયહ યૌમ ઉલિદ વ સલામુન અલયહ યૌમ ઉલિદ વ યૌમ યમૂત વ યૌમ યુબઅસુ હય. સલામ થાય યહ્યા ઉપર એ દિવસે કે જ્યારે યહ્યા જન્મ્યા, સલામ થાય યહ્યા ઉપર એ દિવસે કે જ્યારે યહ્યા મરશે. સલામ થઈ યહ્યા ઉપર એ દિવસે કે જ્યારે પાછા એને જીવતા યા જિંદા ઊભા કરવામાં આવશે. આ શું છે? વિલાદતનો દિવસ, મરણનો દિવસ અને કબરમાંથીને ઊભા થવાનો દિવસ. આ જનાબે યહ્યા માટે જ નથી, ખુદાવંદે કરીમની જાત અલ્લાહુ અકબર. અને આ મોકા ઉપર શેખ મોહસિન કરાતી જ્યારે આ સલામની આયતોને વાપરે છે ને, સલામની આયતો, તો એ એને વાંચીને સબક નીકાળે છે ને, મને ને તમને સમજાવે છે કે આ મુસલમાન આ આયતોને જ્યારે પઢને તો ઘણા સબકો છે, એમાંથી એક સબક એ પણ લઈ લે કે જો ખુદા આટલો બુઝુર્ગ છે ને એ સલામ કરે છે, સલામ કરવાથી ને બંદો નાંડો ના થઈ જાય, સલામ કરવાથી ને તારી ઇજ્જતમાં કઈ કમી નથી આવી જાતી. મને ખબર છે ને શું હોય, તમને નહીં મને, હું વાત જોતો બીજા મને સલામ કરે, કેમ? કારણ કે હું પાઘડી વાળો, હું શેખ, હું તસબી વાળો, હું મજલિસો પડાવવા વાળો, હું ક્યાં એને સલામ કરું?
આગા કહે છે ખુદાના બંદા ખુદા બુઝુર્ગ થઈને ઈ પણ સલામ કરે છે તને

સલામ કરવાથી ને તારી કમી કઈ નહીં થઈ જાય, તારી ઇજ્જત કઈ નહીં ઘટી જાય. આ એક. બીજું, આ કોણ ખુદા સલામ કરે છે, આ લોકોને જ નહીં. અહીંયા બીજો એ પણ સબક છે કે કુરાન મજીદમાં આપણે જોયું તો ખુદાવંદી કરીને પોતાના જે ઔલિયા છે, પોતાના નબીઓ જે છે, એ બધાને સલામને લાયક સમજ્યા છે. એટલા માટે આપણે પણ આપણા ઇમામોને, નબીઓને, ખુદાના વલીઓને અલૈહી સલામ કહીએ છીએ. આપણે શા માટે આપણા ઇમામોને અલૈહી સલામ કહીએ છીએ? કારણ કે ખુદાની આ રીત ભાત છે, આ ખુદાની સુન્નત છે કે એમના નબીઓને પણ સલામથી ને પુકારે છે. દાખલા બહુ જાજા છે, બહુ જાજા દાખલા, પણ આપણે ઇશારતન પસાર થાય. સૂરે સાફાતમાં આ જાણી જોઈને પડું છું કે જેથી કરીને આજ પછી તમે પડો ના, કારણ કે આ બધી આપણી, આપણે ત્યાં બધી આદતો આવેલી છે, પણ શા માટે આવી છે નથી ખબર. ખુદાંદ કરીમ સૂરે સાફાતમાં ચાર પાંચ પાંચ નબીઓના નામ લીધા છે, અને પછી છઠ્ઠા ઉપર એટલે છે પાંચ આયત, કારણ કે એક આયતમાં બે નબીઓ સાથે નાખ્યા છે. પાંચ નબીઓ અને એના સિવાય એક આયત એવી નાખી છે કે જેમાં બધાય નબીઓને ખુદાએ નાખી દીધું. ઇરશાદ થયો કે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, સૂરે સાફાતની 79મી આયત. કોન્સેપ્ટ સુસંગત દિઝનર સલામુન અલા નૂહિન ફિલ આલમીન. પૂરા જહાનની અંદર કેના ઉપર સલામ થાય? જનાબે નૂહ ઉપર. વાત પૈથી નહીં. એ જ સૂરાની 109મી આયત, સનફ સલામોન અલા ઇબ્રાહિમ, ઇબ્રાહિમ ઉપર સલામ થાય. એ જ સૂરાની 120મી આયત, સલામુન, બે નબી આવી ગયા, સલામુન અલા મૂસા વ હારૂન. ચોથી આયત 130મી આયત, સલામુન અલા ઇલ્યાસીન. અહીંયા થોડું થોભીએ, સલામ થાય ઇલ્યાસીન ઉપર. આ ઇલ્યાસીન કોણ છે? ઓલા બધાને તો આપણે ઓળખીએ, એટલે નામ ના ઓળખીએ, નોહને નામથી ઓળખીએ, ઇબ્રાહીમને નામથી ઓળખીએ, મૂસાને નામથી ઓળખીએ, ને હારૂનને નામથી ઓળખીએ. આને કોઈ દી આપણે ન ઓળખીએ. આ કોણ છે? ઇલ્યાસીન. તફસીરોની અંદર જાઓ તો અમુકનો અભિપ્રાય એ છે, અમુકની રાય એ છે કે આ ઇલ્યાસીન જે છે ને, જનાબે ઇલ્યાસની વાત થઈ રહી છે, એટલે અહીંયા છે એલી, તરજમો છે એલી. પણ આપણા પાસે બીજા અભિપ્રાયો પણ છે જી. ઇલ્યાસ એનું પડું તો આ બધું રહી જાય. હા, યાહ્યા એ યોહન્ના. ઇલ્યાસ કોણ? તો કહ્યું આ ઇલ્યાસ છે, ઠીક છે. પણ એક રિવાયત આપણને અલ્લામા તબાતબાઈ તફસીર અલ મિઝાનની અંદર પણ નકલ કરેલી છે, એનાથીને આપણે કંઈ આગળ, હું ફક્ત થોડી ચોખવટ માટે. તો અલ્લામા તબાતબાઈ સાદિક અલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ, એક રિવાયતની નકલ કરે છે અને કહે છે કે આ જે આયત છે ને 130મી, સલામુન અલા ઇલ્યાસીન, કહ્યું યાસીન જે છે ને મારા નાના મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ છે, અને ઈલ એની આલ જે છે ને અમો છે. એટલે શું થયો? મતલબ સલામુન અલા મુહમ્મદિન વ આલ મુહમ્મદ. એક સલાત પડી મુહમ્મદ વ આલ મુહમ્મદ પર. આ થઈ ગઈ ચાર આયત. એના પછી આ જ બયાન આપણે દરરોજ પડીએ છીએ, એના માટે રિવાયત છે. શું કરું? આયત ત્યારે પડવાની છે, આપણને ઇમામે કહ્યું છે કે તમારી કોઈ પણ ક્રિયાઓ બરખાસ્ત થાય ને, તમે જુદા પડો ના એકબીજાથી ને, તો તમને આ પડવાનું છે. એટલે સૂરે સાફાતની આયત 180, 181, 182, 183, 182, 182, શું કહ્યું? સુબહાના રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસફૂન, પછી વસલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહ રબ્બિલ. આપણે ક્યાં પડીએ છીએ? હું એમ કહું છું કે ફાતિયામાં ન પડીએ, પડો. કુરાન મજીદની આયત છે, સવાબથી

المدينه. برايا يجي والسلام على المرسلين، يعني خداوند كريم مني تمني ایک سنت سکھارے چھے کہ اي بنداو مارا جے ولیو چھے اي بدائی سلام نے لائق چھے پر سلام ساتھے ہوں تمنے خدا کر ہوں تمنے اے پر بتاو چھو کہ اموں کے بعد دیوسو چھے بندانا خاص کرینے مارا ولیو نا کہ جینا موقع اوپر ہوں سلام مکلاو چھو અને એ સલામના એટલા હકદાર છે કે ખુદ મારા નબી પણ પોતા માટે આ જ દુઆ કરે છે. કેમ? કારણ કે આ મોકાઓ જે છે ને એ ઇન્સાનની જિંદગીના ખતરનાકમાં ખતરનાક મોકાઓ છે. આપણી બધાની જિંદગીમાં કોણે બયાન કર્યું? હવાલો પછી આપીશ. આઠમા ઇમામ ઇમામ રઝા અલૈહિસ્સલામ. ارشاد فرمات سے کہیو انما انا اوحش ما يكون الخلق في ثلاث مواطن. خدا نی مخلوق چھے نی انسانو اینی زندگی ما ترون ایبا موقعو چھے کہ جی سو تی وحشتناک چھے جنا تین بندو بی جائی چھے گھبرائی جائی چھے اوحش وحشی موقعو چھے دری جائی چھے نا تھی انا اوحش على الخلق ترون موقعو چھے في ثلاث مواطن. ایک يوم يلد ويخرج من بطن امه ويخرج من بطن امه فيرى الدنيا. پہلو موقع اے چھے کہ جیارے خدا نو بندو امنی خدا نو بندو جنمے چھے انے امنا مانا شکم یا پیٹ باتی نے باہر نکڑے چھے انے انے دنیا ما آبو پڑے چھے نے دنیا نے جوئی چھے نے تو یہ ڈڑی جائی چھے. اٹلے نتیجو سو تھائی چھے બચ્ચો રોય છે, ના રોય તો આપણે તમાચા મારીએ ને કે આ કેમ રોતું નથી. એક એવી દુનિયામાંથી એક એવા જહાન આલમમાંથી બચ્ચું આવે છે, કયું દુનિયામાં બાળક આવે છે ને તો એટલો ડરી જાય છે કે એ રોવા લાગે છે. બીજો મોકો કયો છે? ويوم يموت ويعاين الآخرة وأهلها. بيجو موكو اي هوي چه كي جاري بندو مره چه اني مروا بعد آخرت ما جلو کو چه اني محسوس کره چه تو بو دره چه. آ انسان ني زندگي رو بيجو غمبير موكو چه. اني تري جو موكو ويوم يبعثو اني اي دیوز كي جاري એને કબરમાંથી ને ઉભો કરવામાં આવશે. ફયરા અહકામન લમ યરાહા, જ્યારે ઉભો કરવામાં આવશે ને તો એના સામે એવી વાતો એવા હુકમો જાહેર થશે કે દુનિયામાં એને એવા જોયા જ ન હતા. એવા હુકમ એને દુનિયામાં જોયા જ ન હતા. અને પછી આજમાં ઇમામ કહે છે એટલા જ માટે જનાબે ઈસા અલૈહિસ્સલામે પોતા માટે આ ત્રણ દિવસનો ઉલ્લેખ કુરાનમાં કર્યો છે. જનાબે ઈસાએ શું કહ્યું? સૂરે મરિયમની 33મી આયત 19:33 ઓમાં તો ખુદા સલામ મોકલાવે છે. જનાબે ઈસા જોજો શું કહે છે. ફસલામુ અલૈયા વસલામુ અલૈયા યૌમ વુલિદતુ વયૌમ અમૂતુ ويوم ابعث حيا. مارا اوپر سلام تھائے اے دیوس سے کہ جے دیو سے ہوں جنمیو, اے دیو سے کہ جارے ہوں مرن پامیش, اے دیو سے کہ جارے منے فریوار زندہ اوبو کروام آوشے. મુસલમાન માલુમ શું પડ્યું? એટલા માટે તો આપણે ત્યાં ખુદાના જે વલીઓ હોય છે એની વિલાદતોને આપણે મનાવીએ છીએ, એમની મુનાસિબત શહાદતોને આપણે મનાવીએ છીએ. કેમ? કારણ કે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ જ્યારે પોતાના માનનારાઓ આપણી વાત કરે છે ને, શિયાઓની ખુદાએ આલમની અંદર નજર કરી તો અમે એમને સૌથી સારા દેખાણા, ખુદાએ અમારા માટે અમારા મદદગારોને ચૂંટી કાઢ્યા, અમારી મોહબ્બતમાં એ લોકો જાનની કુરબાની પણ આપે છે, માલની પણ કુરબાની આપે છે. અને અમારા શિયાઓની એક એ પણ સિફત છે, યફરહુન અલે ફરહિના વયહઝનુન અલે હઝનિના, અમારા માનવાવાળાઓ અમારી ખુશીઓમાં ખુશી મનાવે છે ને અમારી ગમીમાં ગમી મનાવે છે.

مسلمان اگر آ مسئلو تارا گڑے تھی اتری جائے دس ماں امامے شو سکھاڑی کہیں اے مسلمان તારી જિંદગીમાં અમુક એવી તારીખો છે કે જે તને માન આપવાની છે. એમાંથી પહેલી અમે તમને બતાવે છે કે જે નબીનો તું કલમો પડસ એની વિલાદતની આ તારીખ છે એ દિવસે રોજો. 62મી માહે રજબ એ દિવસે રોજો. ત્યારબાદ 25મી ઝિલકાદ એ દિવસે રોજો. અગર રાખીશ તો 70 વર્ષનો કફારો અદા થશે. ગદીરના રોજો રાખીશ તો 60 વર્ષનો કફારો અદા થાય. આ બધું કેના માટે? આ એના માટે કે અહીં મુસલમાન આનાથીને તારી જિંદગીનો દારો મદાર છે કે આ બધી તારીખોને તું કેટલું માન આપસ. આપણે ત્યાં શું હોય? દરરોજ નથી થતું પણ ક્યારેક ક્યારેક કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? આજે સરખાઈ નથી આવતું તેના બદલે 2-3 દિવસ ઠેલાવી નાખીએ. અરે ભાઈ, ખુદાના વલીઓ જે છે ને એમનો વિલાદતનો દિવસ સલામને લાયક છે. એમની શહાદતનો દિવસ યા તારીખ સલામને લાયક છે. એ તારીખની મહત્વતા છે, એ તારીખની કિંમત છે. હા, તું અગર એ તારીખને એના સમય ઉપર ન મનાવ, ન યાદ કર, તો જહન્નમમાં ન હાલ્યો જાય. અગર એના વખતે મનાવ તો જન્નતમાં નહીં ચાલ્યો જા. પણ અક્કલનો તકાજો એ છે કે જે તારીખ જે તારીખથીનો લિહાજ રાખે છે એ દિવસે મનાવ, કારણ કે એનો લિહાજ કરવો તારી જિંદગીનો ફાયદો છે. આપણે બધું સીધું સીધું બોલવા વાળા છે. અમુક સમય પહેલા આપણે ત્યાં પણ આ ગડબડ થવાની હતી. મને કહ્યું છે કેમ કરીએ, આમ કરશો તો માણસો ઓછા આવશે, આમ કરશો તો માણસો વધારે આવશે. કંઈક સાવ આસાન છે, પોતાથી મુસલમાન સવાલ કર. અગર નમાઝે જુમાને આપણે રવિવારના કરીએ તો વધારે માણસ ના આવે? વધારે આવે, માણસો જ ના આવે, મણ બાઈઓ પણ બધી આવે આપણા ઘરોની. તો જુમાને આપણે રવિવારના કરી નાખીએ, કારણ કે રવિવારના જાજુ માણસ આવશે. ફરીવાર કહું છું, દિવસને એની તારીખે પાડશો તો જન્નતમાં નહીં હાલા જાય, દિવસને ગેર તારીખે પાડશો તો જહન્નમમાં નહીં હાલા જાય. પણ આપણે આ તારીખોને મનાવે છે એ જમાનાને યાદ કરો. આપણે જે વતનમાંથી આવીએ છીએ, આજે મારી તમારી ઔલાદ શા માટે આ તારીખોને ભૂલી ગઈ છે? અને આપણા જે વડીલો છે, જે બુઝુર્ગો છે, એને તમે પૂછો ને તો એ ઇલ્મ રાખવા વગર પણ તમને કહી દે કે હમણાં ઓલી તારીખ આવે છે, હમણાં ફલાણા ઇમામની વિલાદત છે, આયા જનાબે ઝૈનબની વિયાદત છે, આયા ઈદે ગદીર હમણાં આવશે. આ ભણેલા ગળેલા ભાગ પુરુષ દિજવીત બધાય આને હમણાં પૂછો. સુજાદ પૂછો, સુજાદ બધું આવડે છે એટલે પૂછું. 24મી ઝિલજ ના શું કરશો આપણે, ને 22 ના? એક બુઝુર્ગ ને પૂછો 90 વર્ષના ને, તો એને આખું વર્ષ યાદ હોય ક્યારે વિલાદતો છે ક્યારે છે. કેમ? કારણ કે એના ઇમામથી જોડાયેલા હતા. ક્યાં મારા ઇમામ છે? ખુદાના વલી હોય ના એ ખુદાના સલામના લાયક ક્યારે બને? જે દિવસે જન્મ્યા, જે દિવસે એનું મૃત્યુ થાય છે તોય સલામને લાયક. કેમ? કારણ કે આ એવી આપણી તારીખો. આપણા દીકરાની એનિવર્સરી હોય તો કેમ 2 દિવસ ઠેલાવી નથી નાખતા? ના એ ઠેલાવે છે, ના આપણે ઠેલાવે, ન સરકાર ઠેલાવે. દુનિયાના જેટલા મઝહબ છે બધાને ત્યાં ખાસ દિવસ હોય છે. દિવસની વાત કરું છું. મુસલમાનને જોયો તો જુમાનો દિવસ, આપણા યહૂદી ભાઈઓને જોયો જોવો તો શનિવારનો દિવસ, આપણા નસરાની ભાઈઓને જોવો દિમાશનો દિવસ, આપણા હિન્દુ ભાઈઓ, શીખ ભાઈઓ, ખબર નથી બુદ્ધિસ્ત ભાઈઓ, દુનિયાના જેટલા મઝહબ છે કોઈ દી તમે સાંભળ્યું કે આપણા હિન્દુ ભાઈઓ કહ્યું કે આજે દિવાળી છે ઠંડી બહુ છે તો 2 દિવસ પછી કરશો?

હરેક મઝહબમાં દિવસ મનાવવાના છે, પણ દિવાળીને બે દિવસ ઠેલાવો યા બે દિવસ વહેલી કરી નાખો, જન્મમાં આવેલા જાય ના આવેલા જાય, પણ એટલી ખબર પડે કે આ તારીખની મારા પાસે કાંઈ કિંમત નથી, જે મને સરખાય આવે ના એમ હું કરીશ. ફરીવાર આ તારીખોને એની તારીખ ઉપર મનાવવાથી ને જન્નતનો ચાંદ ન મળી જાય, ને ન મનાવવાથી ને જહન્નમની અંદર ન ચાલ્યા જાય. પણ આ તારીખની મહત્વતા એટલી છે કે આપણી આવતી નસલોને, મુસલમાનોને યાદ રહે કે

કામોની તારીખ, નબીઓની તારીખ, ઇસ્લામી જેટલા વાકયા કે હાદિસા છે, ક્રિયાઓને એટલા માટે મનાવી છે, કારણ કે ઇન્સાનની જિંદગીની અંદર વિલાદતની કઈ કિંમત છે, વફાત યા શહાદતની કઈ કિંમત હોવી જોઈએ. અને આમ પણ જુઓ, આના માટે કઈ મુસલમાન હોવાની જરૂર નથી. અહીંયા કઈ શાદીનું આવ્યું આયતમાં તોય આપણે લઈ ભાગ્યા છે. ઓલું ક્યારે વલંતીન, ક્યારે હોય વલંતીન? વલંતીન ક્યારે હોય? ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી. મારા 25 વર્ષ ત્યાં એક વર્ષ નથી મનાવ્યું મેં હજી, પણ ઓને યાદ હોય આજે વલંતીન છે. હું ક્યાં વલંતીન ને ઓળખું? હું અંજુમ ને ઓળખું, વલંતીન ને ઓળખું? વલંતીન લો ભાઈ, ક્યાંનું વલંતીન? હું થોડો વલંતીન સાથે પહેણો છું. તારીખ શાદીની ભૂલી જાઉં તો ઓળ, મારે ત્યાં કાંઈ નથી આ બધું. આ તમારી વાત કરું છું, હું તો જન્નતમાં જીવું છું ભાઈ. શાદીની તારીખ ભૂલાઈ જાય તો અવળા તોબડા. મારો કદો ક્યાં, મારો હજ્યો ક્યાં? અરે ભાઈ, આ બધી તારીખ તું ઠેલાવતો નથી. ઇમામની વિલાદત આવે તો એને સેઝારિયન કરીને બે દિવસ પહેલે જન્માવી લે, યા તો મોર્ગમાં બે ચાર દિવસ વધારે રાખ ને ભાઈ, કઈ હમણાં આજે અમને દફનાવવાનો ટાઈમ નથી, બે ચાર દિવસ પછી દફનાવશો. ફરી વાર કહું છું કે ભાઈ, આનાથી ને જન્નતી થઈ જાય ને જહન્નમી. તું વિચાર કર મુસલમાન, તું શું કરી રહ્યો છો? ખુદા ના કરે એવો જમાનો આવે, એવી આવતી નસલ આવે કે આ આશુરા સોમવારના પડ્યું રવિવારના કરી નાખીએ. નહીં અવાય, કાલે સોમવારના કામ છે, તેના કરતા રવિવારના આશુરા કરી નાખે તો માણસો આવે. અહીં મુસલમાન ધર્મની ચાવી, મઝહબની ચાવી ખુદાએ તારા હાથમાં નથી સોંપી. તને હક નથી, તને જેમ સરખાય આવે એમ. હા, વિલાદત મનાવી કઈ ધર્મ નથી, શહાદત મનાવી કઈ ધર્મ નથી, પણ જેની વિલાદત મનાવીએ છે, જેની શહાદતને મનાવીએ છે, ઈ ધર્મના રખેવાળ છે. ઈ મને ને તમને રાસ્તો બતાવે છે શું કરવાનું છે, શું નથી કરવાનું. અગર મુસલમાન તે તારા પોતાના અભિપ્રાય અને રાય થી ને દીન ને ચલાવવાની કોશિશ કરી તો પછી ઇમામોનું કામ શું હતું? ઇમામોનું કામ શું હતું? અગર જેમ તને સમજવામાં આવે એમ ચાલુ, મારા પાસે કુરાન છે તો સમજ. ઇમામ ખોટી રીતે આવ્યા ને બધે, એ લોકોનું કઈ કામ નહીં. 250 વર્ષ ખોટી રીતે વિતાવી દીધા લોકો. મેં રસૂલે ખુદા બાદ 10માં રસૂલે કરીમની શહાદત, 260 ની અંદર આપણા ઇમામની ગઈબત, 250 વર્ષ ખોટા પાણીમાં ગયા. નહીં મુસલમાન, 10માં ઇમામની વિલાદત, 10માં ઇમામે એક સબક આપ્યો કે તારીખની લિહાજ કરો. એટલે એને બતાવ્યું પહેલી તારીખ રસૂલે ખુદાની વિલાદત, યાદ અપાવી આપણને. પણ રસૂલે કહો તો રોજ આખું વર્ષ ના રખાય, સિવાય ઈદ ના રખાય, હમણાં મસાલો બે દિવસ મોર પડ્યો, આખું વર્ષ પડે તો સારું. હું ઇમામ નથી, પણ હું તો કહી દેત ના કે ક્યાં રોજા રાખવાનું, આખું વર્ષ રાખવાનું પૈતું ને. કોઈ દી કોઈ સવાલ, આખું વર્ષ રાખો રોજા, જે સવાબી સવાબ છે. પણ નહીં, કયું અમુક તારીખો ખાસ છે, તારી જિંદગીમાં પણ અમુક તારીખો ખાસ છે. ધર્મ વગર પણ ઘણી તારીખોને તું એટલું માન આપે છે. તું 18 અમારી યાર, મને ખબર છે તે ભાઈ, અમારી હમણાં ઓલી ત્રીજી કઈ 18 વર્ષની થઈ તો આખા ઘરમાં વાવટો લઈને ફરે છે. યશ્વી માશા, શું થયું? આસમાન ઉપાડ્યું? કહેવાનો મતલબ એ કે બંદા, તારી જિંદગીમાં જેવી જેવી તારીખો આવે છે ને, એ બધાએ આ મુબારક ચહેરો કોઈને ઘા નથી ભાઈ, આ મુબારક ચહેરો દાખલો આપી દો. મારી હા પડે તો આખી દુનિયાને કહું મારી હા પડી છે. કેમ? મારી જિંદગીનો ખાસ દિવસ છે. મારી શાદી હોય તો આખી દુનિયાને દાવત આપું. કેમ? કારણ કે મારી જિંદગી. મુસલમાન, જે ઇમામ તને જન્નતનો રાસ્તો દેખાડે તારા માટે કાંઈ કિંમત નહીં, જે ઇમામ તને જહન્નમથી ને મુક્ત કરે તારા માટે કાંઈ કિંમત નહીં. એટલે કહ્યું, એટલે આ દીનની અંદર
આપણે વિલાદતોને મનાવીએ છીએ, શહાદતોને મનાવીએ છીએ. અને એક આખરી વસ્તુ, દુનિયા હવા ફરે છે,

0: જ્યારે આ આયતોને જોઈએ ના તો તફસીરે નૂરની અંદર શેખ મોહસિન કરાતી કહે છે આયત નાખતો ત્રેસ અને 19:33 બે સરખી છે એકમાં નબી ઈસા કહે છે એકમાં યહી કોઈ આયત જ્યારે વાંચું છું ના અને સલામનો શબ્દ જોઉં છું ના વિલાદત ના સલામ મરવા ટાણે સલામ તો આગા કહે છે કે આ પણ કુરાનથી ને સમજાય છે કે જીવતાઓને પણ સલામ થાય ને મુર્દાઓને પણ સલામ થાય એટલે કહ્યું ઝિયારત કરવી ઝિયારતમાં જવું પણ કુરાનમાં છે ને એ પણ તને ગળેથી ન ઉતરે ને ભાઈ તો નમાઝમાં તો દરરોજ કે સલામ અલયક અયુહ નબી વ રહમતુલ્લાહ વ બરકાતુ મારા તમારા નબી અલ્લાહની રહમતે પહોંચી ગયા છે તોય તું એને સલામ મોકલાવસ એટલે કહ્યું આ આયતો જે છે જેમાં ઇમામોની વિલાદત શહાદતનો સમાવેશ આપણે કરી શકીએ છે કે એક સબક ઈ પણ મળે છે કે આઈપા આપણા ઇમામોની ઝિયારત જે છે ને જીવતા હોય ત્યારે એ સહાબીઓએ કર્યું આપણને નસીબ ન થયું આપણને હવે ઇન્શાલ્લાહ નસીબ થશે ક્યારે ઇમામે ઝમાન અજલલ્લાહ તઆલા ફરજ શરીફ આવશે તો ઇન્શાલ્લાહ ત્યારે આપણને કદાચ ઇન્શાલ્લાહ તઆલા નસીબ થશે પણ ચાલ્યા ગયા ખુદાએ કંઈ કાંઈ વાંધો નહીં પછી હજી છે સલામુન ત્યારે પણ હજી સલામના હકદાર થાય છે ઇન્શાઅલ્લાહ તઆલા ખુદાની બારગામાં દુઆ કરીએ કે ખુદાવંદ કરીમ આપણી તમામ ક્રિયાઓને ઇન્શાઅલ્લાહ તઆલા એમની બારગામાં સ્વીકારે અને અંતમાં આપણે તમામ મરહુમીનને એક સૂરે ફાતિહાને યાદ કરીએ રહમલ્લાહ મન કરા અલ ફાતિહા
1: Across borders, across terrain, across time. Because reliability begins before the engine starts. Every load secured, every journey tracked. Moving industries forward, kilometer by kilometer. Golden Group, partner with a logistics company you can trust.

0: and the face is gently exposed. And now the mayit is ready for face viewing, whereby the relatives will come in and view the face for the last time before the body is taken for Salatul Mayit, and the head will eventually be covered. So after the face viewing is done, this head will be covered and the same knot will be tied towards the head area also. This is also mustahab, pieces of khaki shifa being placed on the eyes of the mayit. And this will accompany the body into the grave. The kafan is now done and the body is ready for face viewing. It is highly recommended that people in the state of janaba, men and women, or in the state of haid, should not come close to the dead body. This becomes a source of aziyah for the dead body.
1: જ્યારે લેડીઝનું મૈયત હોય છે કોઈ ઓરતનું, ત્યારે આપણે ઓલમોસ્ટ 7 પાર્ટ ક્લોથ્સના યુઝ કરે છે. એમાંથી 3 વાજિબાત છે ને 4 મુસ્તહબ છે. પહેલાં અમે બધાથી શરૂ કરશું સીનાબંધ. સીનાબંધ શું છે કે જે મૈયતને કવર કરે છે એનું ચેસ્ટનું પાર્ટ કવર કરે છે, એ મુસ્તહબ છે, એ વાજિબાતમાં નથી. પછી ડાયરેક્ટ આપણે આવે છે નાસમાં. નાસ બી મુસ્તહબ છે, એ વાજિબાત નથી. એ અમે શરૂ કરે છે મૈયતના પેટથી પકા એના પગના આંગૂઠા તરફ સુધી. એ નાસને અમે એવી રીતે પહેરાવે છે, થાય કોઈને કે સોક્સ પહેરા છે, એ પતાવીને ડાયરેક્ટ આપણે લુંગીમાં આવે છે. લુંગી વાજિબાત છે. લુંગી આપણે શરૂ કરશું મૈયતના પેટ.

0: சுத்தி பக்கா ஏன் அப்பக்னா நீ சைட் கூட ஏன் அப்பக்னா கோட்டன் கூட இப்போ தவினி அப்படியே டைரக்ட் ட்ரெஸ் மாவுசு ட்ரெஸ் வாஜி பாத் பாடுச்சு ઈ ડ્રેસ અમે એને પહેરાવી નાખશું. એ મેક શ્યોર કરવાનું કે છે કે ડ્રેસ બી પકા પગના ગોટન કોરા આવું જોઈ. ઈ પતાવી નાખે પછી ઘણા ફેરે ફેમિલી લોકો આપણને કફન જ્યારે આપે છે ત્યારે બે આપે છે ને રિક્વેસ્ટ કરે છે કે તમે લોકો બે બે નાખી દો. હવે આપણે બહુ નથી રાખી શકતા કેમ કે શું છે કે મૈયતમાં બહુ વધારે ભાર આવી જાય છે. તો આપણે કોશિશ કરે છે કે એમાં એક પાર્ટ આપણે કાઢે છે એમાં આપણે ડ્રેસ બનાવી ને આપણે ડ્રેસ એને પહેરાવે છે. એ કરબલાનું જે કફન છે એનામાં એ પતાવીને ડાયરેક્ટ આપણે આવે છે સ્કાર્ફ પહેરાવવા. સ્કાર્ફ પહેરાવે છે પછી એના ઉપર આપણે બંધાના નાખે છે. એ બંધાના એક મોલા અલીની આયત છે, કુરાનની તફસીર છે. એ અમે આપણે રાખીએ છીએ, દુઆની તફસીર છે એ અમે રાખીએ છીએ ને એ અમે ખાકી શફાતી લખીને બંધાના રાખે છે. વંસ બંધાના થઈ ગયું હોય પછી આપણે એને પછેરી જેતના દુપટ્ટા પહેરાવે છે. આ દુપટ્ટા એ કફન જે કરબલાથી આવે છે એ જે વ્હાઈટ પાર્ટ છે જેમાં લખેલું કાંઈ નથી એ અમે પછેરી તરીકે રાખે છે કે આખું એનું ચેસ્ટ એનું બોડી એકદમ કવર થઈ જાય છે. વંસ આ થઈ ગયું છે પછી અમે ચાદર નાખીએ છીએ. એ ચાદર વાજીબાત છે. આપણે ચાદર નાખી લઈએ છીએ એક ચાદર, પછી એના ઉપર જે કફન કરબલાનું છે એ અમે એના ઉપર રાખીએ છીએ. એ રાખી દઈએ છીએ ઉપર, પછી બીજી ચાદર રાખીએ છીએ. એ બીજી ચાદર મુસ્તહબ છે. વંસ આપણે બધું આ કફન ઉપતાવી નાખ્યા પછી આપણે મેક શ્યોર કરીએ છીએ કે પેટમાંથી આપણે એક દોરી બાંધે છે ને એના પગ સાઈડમાં કોરાય એક દોરી ટાઈટ બાંધે છે. ને જ્યારે પછી બધા આવે છે ફેસ વ્યૂનો ટાઈમ પતી જાય છે ત્યારે આપણે મેક શ્યોર કરે છે કે માથા કોરાય આપણે એને એક દોરી બાંધી નાખે છે. સો શું છે, જેન્ટ્સ લોકો જ્યારે ઉપાડતા હોય મૈયતને તો એ લોકો હાસ્તે ઇઝી હોય અને મૈયત ખુલી ન જાય, એનું કફન ખુલી ખુલી ના જાય.
1: ધ નેક્સ્ટ સ્ટેપ આફ્ટર કફન ઇઝ ફેસ વ્યૂઇંગ. It's understood that it's a very emotional time for the family members, but it's important to keep the ruling of the Risala in mind. Rule number 528 says, it is disapproved to leave a dying person alone, place a weighty object on his stomach, or be in the state of janaba or haid near him, talk excessively near him, cry near him, or leave women alone next to him. So this should be noted by the relatives. Not to cry out loudly in front of the mayyit. Women should not be alone with the mayyit. And if you're in the state of janaba or haid, do not come for the face viewing.

0: Kanjunju mwanangu.
1: Baba.
0: Umgongo naisika wataka kwa chana kiuno yani.
1: Nini?
0: Alia magodoro naituwa Arusha. Wanatangaza sana lakini hamna kitu mwanangu.
1: Hauta kwa mepigwa wewe.
0: Mepigwa?
1: Hauta kio kulizia magodoro ya Arusha. Mwateko kulizia magodoro ya Tanfoam kutoka Arusha.
0: Sana ayuaje?
1: Sasa kwenye ni kusanue namna mbavo utayajua magodoro original ya Tanfoam.
2: Hakikisha kuwa nailoni ya kifungashio ina neno Tanfoam Arusha. Kama ya godoro ina nembo ya Tanfoam Arusha. Sticker ya size ina jina la Tanfoam Arusha. Na muhuri wa moto kwenye godoro wenye nembo ya Tanfoam Arusha. Epuka udanganyifu. Tupigie kujipatia godoro lako la Tanfoam.
3: Tanfoam alinunua babu mpaka mjukuu analitumia.
4: A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد مرودي لو بايو السلام عليكم ورحمة الله وبركاته آج تبي أتوري بلا Mullah Muhammad Bhai Rao Ji, and his speech I put a curb upper, debt upper. And I know Jaku Ahmiat Deomai, which is Islam, Kitamaro Pojo Kurzu Hoi, the Majeld as Jeld, and a Jukavilio. And I'm gonna hadith I put a Kiklu Islam Bhara Pitcher. So he ek angle. કે કર્જ માનસ જો લીએ તો હી હેઝ ટુ રીપે ઇટ એનો પર વાજિબ છે જીવતો હોય ત્યાર સુધી મોત પણ જો આવી જાય તો એના વારિસદાર ઉપર પણ વાજિબ છે કે એ કર્જને પતાવી લે અને જે માણસ કર્જ લે અને એનો ઈરાદો ના હોય કર્જ ભરવાનો પહેલો દિવસથી કે બસ હું લઉં છું પણ ભરવાનું કોણ છે તો હદીસ પ્રમાણે એ ચોર કહેવાય એકચ્યુઅલી એ જ શબ્દો વાપરવાનો છે કે જે માણસ કર્જ લે અને એનો ઈરાદો ના હોય પાછું ભરવાનું એ ચોર લેખાય તો એ એક એંગલ બીજો એંગલ એ આવે છે કે માણસ કર્જ કેમ લે વાય વુડ અ પર્સન ટેક અ ડેટ તેના કારણો ઘણા છે કર્જ જે છે ડેથ જે છે આજે આજના જિંદગીમાં એક નોર્મલ ઓકરન્સ થઈ ગયું છે ખાલી હમણાં નહીં વર્ષો થયા પેગંબરના જમાનાથી જિંદગીની હાલત એવી હોય છે કોઈ વખતે કે કર્જ લેવું પડે છે પછી જો અમે લિસ્ટ બનાવે કે માણસને કર્જની કેમ જરૂર પડે વાય વુડ ઈ નીડ ટુ ટેક અ ડેથ તો લિસ્ટ લાંબુ છે પણ વી કેન બ્રિંગ ઇટ ડાઉન ટુ ટુ થિંગ્સ જિંદગીમાં નીડ છે અને વોન્ટ છે નીડ એટલે જરૂરિયાત હોય વોન્ટ એટલે તમા હોય સો ઇટ ઇઝ બિટવીન નેસેસિટી એન્ડ લક્ઝરી કોઈ વખતે સખત જરૂર હોય માણસને તો એને કર્જ લેવું પડે હાલત એવી હોય પણ કોઈ વખતે એને તમન્ના હોય ખાલી કે ના મારી જે જરૂરિયાત છે હું બધી પૂરી કરી લીધો છું પણ મને તમન્ના છે કે હું અહીંયા પહોંચું તો એ કારણે કર્જ લેશે તો નીડ વર્સિસ વોન્ટ એક માણસ એ છે કે જો કર્જ નહીં લે તો જિંદગીમાં બહુ સખ્તીમાં આવી જશે હી ઇઝ રીલી ગોન સફર પણ બીજો છે કે ના કર્જ નહીં લે તો જિંદગી ચાલશે એમ પણ તમારાના કારણે આશાના કારણે He has a want to be somewhere, to be karane karz lese. To pehlu situation mein badhane jaldi samjhi jaye chhe, khas je loko upar vityu chhe. Bimari aavi jaye, ochintano bimari aavi jaye, aajkal health care sastu nathi. Heart problem thi jaye, cancer thi jaye, easily $15,000, $20,000, $30,000, aam nikhi jaye. Manas sakti ma hoye, અને એના ઉપર જો આ બીમારી આવી ગયું કાં તો એક્સિડન્ટ રસ્તામાં ચાલતા ચાલતા ગાડી સાથે કે બોડા બોડા સાથે ઠોકાઈ ગયો હી સિચ્યુએશન ઇઝ નોટ ગુડ પણ હવે હોસ્પિટલમાં જવું પડે તો ચિંતાનું એને કર્જ લેવું પડે કે ફેમિલીને કર્જ લેવું પડે આ તકલીફ દૂર કરવા વાસ્તે એ સમજમાં આવી જાય છે. પણ આ બીજું જે કેટેગરી છે કે ઇન્સાનની અંદર શું છે એ કે જેને મોટિવેટ કરે છે કે ના એ કર્જ લે, જરૂરિયાત મૂકીને ઈ જસ્ટ હેઝ ધેટ વોન્ટ કે આઈ વોન્ટ ટુ બી ધેર અને વાય ડઝ ઈ ટેક અ લોન. તો એક બાજુથી તમે ઘણા કહેશે ના ઇસ્લામમાં કર્જ નહીં લ્યો તમે, ઇટ ડઝ નોટ રેકમેન્ડ. ના, એ સાચું નથી. ઇસ્લામ ઓલ્સો વોન્ટ્સ યુ ટુ લીવ કમ્ફર્ટેબલી. ઇસ્લામમાં આરામથી રહેવાનું કાંઈ મનાઈ નથી. હરેક માણસનો હક છે કે આરામથી જીવે. અને ઇસ્લામ વોન્ટ્સ યુ ટુ ગ્રો. તમે જોશો એમ્પ્લોયમેન્ટમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇઝ મોર રેકમેન્ડેડ ધેન એમ્પ્લોયમેન્ટ. નોકરી કરવા કરતાં જો તમારો પોતાનો બિઝનેસ હોય તો ઇસ્લામ રેકમેન્ડ છે. તો કોઈ વખતે પોતાના બિઝનેસ વાસ્તે લોન લેવાની જરૂર હોય છે. અને દુનિયાના કાયદા પ્રમાણે કહે છે ધ ડે યુ સ્ટોપ ગ્રોઈંગ ઇઝ ધ ડે યુ સ્ટાર્ટ ડાઈંગ. તમારું બિઝનેસ હોય કે જિંદગીમાં તમારું કંઈ વેન્ચર હોય, ધ ડે યુ સ્ટોપ ગ્રોઈંગ ઇઝ ધ ડે યુ સ્ટાર્ટ ડાઈંગ. તો કોઈ વખતે ગ્રોથ વાસ્તે કેપિટલ ઇન્જેક્શનની જરૂર હોય છે, એની વાસ્તે માણસને કર્જ લેવું પડે છે. પણ માણસ કેમ કર્જ લે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શર્મી એન્ડ કમરુદ્દીન, તમે વેબસાઇટ તમે ઇન્ટરનેટમાં જશો તો ઘણા વેબસાઇટ છે, સાયન્ટિફિક રિસર્ચ છે. ધી સાયકોલોજી ઓફ ડેટ, સાયકોલોજી શું હોય છે, ઇન્સાનના મગજમાં શું ચાલતું હોય છે જ્યારે એને એમ થાય કે ના હું એક કરજો લઉં, ધ સાયકોલોજી ઓફ ડેટ. તો ઘણા સાયન્ટિફિક પેપર્સ છે, બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. પણ આ શર્મીન કમરુદ્દીન એક સાયકોલોજી ગ્રેજ્યુએટ છે અને શી ઇઝ અ બિહેવિયરલ ફાઇનાન્સ રાઇટર. ફાઇનાન્સ બિહેવિયર માણસોનું જેવું હોય એ પ્રમાણે એ લખે છે. પાકિસ્તાની છે શર્મીન કમરુદ્દીન. તો એના પોતાના જિંદગીના એક્સપિરિયન્સ પ્રમાણે અને ફેમિલી મેમ્બર્સને જોવાથી કે કેમ એ લખા કર્જ લીધા અને કર્જ ના આપી છે કઈ પ્રમાણે આર્ટિકલ લખી છે. એ કહે છે ધી હેડિંગ છે આર્ટિકલનું, ધી સાયકોલોજી ઓફ ડેટ, વાય વી બોરો મોર ધેન વી કેન એફોર્ડ. અમારો આવક આખલું હોય, અમારી પોચ આખલી હોય, પણ અમે કરજો આખલું મોટું લેશું. વાય ડુ વી બોરો મોર ધેન વી કેન એફોર્ડ? વોટ ઇઝ ધી સાયકોલોજી ઓફ ડેટ? ઠીક કે વી ટેક અ લોન થિંકિંગ દેટ વી વિલ પે બેક, ધેન વી વિલ ફેઇલ. અમે જ્યારે લેતા હોય છે કરજો કે ના અમે આપી દઈશું, પણ થોડુંક ટાઈમમાં હાલત સારું નથી હોતું. ઠીક છે, વી સ્ટાર્ટ બ્લેમિંગ અવર કેરેક્ટર કે ના આ મારું કેરેક્ટર, હું સારો માણસ નથી એટલે વાસ્તે હું નથી આપી શકતો. ના, ઠીક છે, ઇટ્સ યોર સાયકોલોજી દેટ યુ શુડ બી બ્લેમિંગ. એનીવેઝ, તો એ ત્રણ કારણ આપે છે ઇન્સાનનું સાયકોલોજી. ત્રણ ચીજ હોય છે. એક છે ઓપ્ટિમિઝમ બાયસ, એને કહે છે ઓપ્ટિમિઝમ બાયસ. આ શું હોય છે, દુનિયામાં એ કહે છે કે માણસની જિંદગીમાં પોઝિટિવ ઇવેન્ટ્સ હોય છે અને નેગેટિવ ઇવેન્ટ્સ હોય છે. તો પોઝિટિવ એન્ડ નેગેટિવ ઇવેન્ટ્સ, સો દે ઓવર એસ્ટિમેટ પોઝિટિવ ઇવેન્ટ્સ એન્ડ દે અંડર એસ્ટિમેટ નેગેટિવ ઇવેન્ટ્સ. તો એ સપનાની જિંદગીમાં જીવવા માંડે કે ના હું હમણાં કરજો લઉં છું, મારું આમ થશે અને મારું બિઝનેસ વધશે અને મારી આવક આખી થશે, એન્ડ હી બીકમ્સ ઓવર કોન્ફિડન્ટ, હી ઓવર એસ્ટિમેટ્સ કે જિંદગી હમણાં જેવું છે એ એવું જ રહેશે. હી ટેક્સ અ લોન બેઝડ ઓન હિઝ ફ્યુચર સેલ્ફ. સપનાને જિંદગીમાં બેસીને કરજો લેશે,

He underestimates the negative aspects of life. He nahi bimari vicharse, na circumstances vicharse, na potanu ilm vicharse, ke na mari mari ekli maro na ekli badi taakat nathi aku badu karvanu. He says, my future self will be more capable, will be more disciplined and more financially stable than my present self. Ke hu paiso lei leis, nathi mara ma capabilities vadi jase. તો હું આરામથી આપી દઈશ અને એક વખત મારું કેપિટલ વધશે અને મારું આવક વધશે તો પછી મારી વાસ્તે સાવ આસાન થઈ જશે આ કરજો આપવાનું. એન્ડ હી અંડરએસ્ટિમેટ્સ ધ ફ્યુચર. તો ઓપ્ટિમિઝમ બાયસ પહેલું. બીજું છે પ્રેઝન્ટ બાયસ. પ્રેઝન્ટ બાયસ એટલે શું? કે હમણાંની ખુશી ચાખી લઉં, આગળ જતાં શું થશે જોઈ જશે. હમણાંની જે મજા છે એને ચાખી લઉં, આગળ કોણ જોયું છે? તો લાખ ડોલરનું જો એ કરજો લઈએ, એ લાખ ડોલર એના બેંક બેલેન્સમાં આવી જાય અને એને દેખાય કે લાખ ડોલર છે, એ ખુશી જે છે ને એ કે આઈ હેવ ધી ફાઇનાન્શિયલ કેપેબિલિટી ના, તો કે હમણાં મજા ચાખી લઉં, આગળ જતાં જોઈ જશે, દેખા જાયગા. પ્રેઝન્ટ બાયસ. So they prefer immediate gratification rather than future rewards. Sabar ochu hoy che ke na mane maja hamna chaku che. Khuda Quran ma surah qiyamah ma ke che a'udhu billahi minash shaitanir rajim kalla bal tuhibbuna al-ajila. No, indeed you love ajila. Al-ajala al-ajal, insan ne hamna nu bahu game che. He loves this transitory world. وَتَذَرُونَ الْآخِرَةِ. And he forsakes his hereafter. Hamna ni je moja chhe, insaan ni gome chhe. تُحِبُّونَ الْآجِرَةِ. A human psychology chhe. وَتَذَرُونَ anadharao آخِرَةِ. Pachi sutha se dekha jayega. It's called present bias. To pehlu optimism bias. બીજું પ્રેઝન્ટ બાયસ, આ બીજું કારણ. ધીસ ઇઝ હ્યુમન સાયકોલોજી. ત્રીજું સોશિયલ પ્રેશર. એ જે માહોલમાં રહેતો હોય, એ માહોલમાં જે શાદીઓ થાય, જન્મ થાય, માણસો જે નામ પહેરતા હોય, જે ફોન્સ ઉપાડીને ફરતા હોય, જે ગાડીઓમાં ફરતા હોય, એ પ્રમાણે એને મન થાય કે મને પણ આના જેવું જ જીવું છે. એના ઉપર સોશિયલ પ્રેશર આવી જાય. ખાસ શાદીનો મોકો, શાદીના મોકામાં એને થાય કે બધા આવી તમ કરે છે તો હું પણ કરી લઉં, પણ પૈસો નથી મારી પાસે, ના કરી લઉં. એ એક શાદીના કારણે જિંદગીભર કરજામાં ચાલ્યું જાય માણસ. સોશિયલ પ્રેશર. તો આ ત્રણથી જો અમે સમય જ હોય તો માણસને કરજો લેવા પહેલાં હી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ હિમસેલ્ફ કે શું મારી આશાઓ બહુ મોટી નથી. ડોન્ટ આઈ હેવ એન ઓપ્ટિમિઝમ બાયસ? એક બીજું કે શું આના વગર રહી શકીશું? શું એવું છે કે મને ખાલી ખુશી ખપે છે અમને? આઈ જસ્ટ વોન્ટ ટુ બી દેર. અને ત્રીજું કે શું મારો પર સોશિયલ પ્રેશર છે કે નહીં? અને કોક તે ત્રણે ત્રણ સાથે આવે છે. માણસમાં ઓપ્ટિમિઝમ હોય છે, એને ખુશીએ ખપતી હોય છે, અને સોશિયલ પ્રેશર હોય છે. એ કારણે એ કરજાના આ ખાડામાં ડૂબી જાય છે. તો આ સાયકોલોજી સમજીને હવે બે સિસ્ટમ્સ આવે છે દુનિયામાં. એક સિસ્ટમ છે કે છે કે હવે અમે ઇન્સાનને સમજી લીધા છે તો હાલો અમે એને એક્સપ્લોઇટ કરીએ. ઇન્સાનમાં આ ખાસિયત છે કે એ આગળ નથી જોતો, એ હમણાંનું જ જોશે. ને બીજું, એને ખુશી બહુ ગમે છે, હી લવ્સ હિઝ ડિઝાયર્સ, તો અમે એને એક્સપ્લોઇટ કરીએ. ત્રીજું, અમે સોશિયલ માહોલ એવું બનાવે કે એના ઉપર પ્રેશર આવી જાય. છે એક આખું સિસ્ટમ છે, ધી કેપિટલિસ્ટ સિસ્ટમ. સઈદ હૈદરૂસ કહે છે, ઉબે પારી સિસ્ટમ યા ઉબે પારી ધી કેપિટલિસ્ટ સિસ્ટમ, ધી ઓપ્રેસિવ સિસ્ટમ. તો એટલે એલાકા એવા ઇન્સ્ટિટ્યુશન્સ બનાવશે કે જે તમે આ ખાડામાં ડૂબારી દે. તો વર્લ્ડ બેંક છે, IMF છે, જે દુનિયાના સરકારોને ડૂબારે છે. મરહૂમ મારી અહમદ સૈફ,
માલિમ સેફ જે હતા ઝંઝીબારના ઓપોઝિશન

લીડર જે હતા એને ઇલેક્શન કેમ્પેઇનમાં જ્યારે કેમ્પેઇન કરતા હતા ત્યારે કાફનું હતું કે ઝાન્ઝીબાર ટુ તાઇફાન્યા ઇવે કમા દુબઈ. સો હી ટુક દુબઈ ટુ બી અ રોલ મોડલ કે અમે ઝાન્ઝીબાર જે છે દુબઈ જવું કરું છું. દુનિયાભર માણસો પૈસો ભેગું કરીને ઝાન્ઝીબાર આવે છે હોલિડે વાસ્તે, કારણ કે એ દુબઈ જેવું નથી. ઝાન્ઝીબાર હેઝ હિઝ ઓન કેરેક્ટર. માણસો આવે છે ઓલા નાના નાના ઘડીઓમાં ચાલવાનું, દરિયા ઉપર બેસવાનું, વિલેજર્સ સાથે બેસવાનું, આખી જિંદગીની સેવિંગ લઈને લાખ હોલિડે વાસ્તે આવે છે. કારણ કે ઝાન્ઝીબાર દુબઈ નથી. પણ આ સરકારનો મોટો કે મને ઝાન્ઝીબાર જે છે દુબઈ જેવું બનાવું છે, કારણ કે ધીસ પ્રેશર ઓન હિમ. દુબઈ જેવું બનાવવું હોય તો શું કરવાનું? વર્લ્ડ બેંક પાસેથી લોન લેવું, IMF પાસેથી લોન લેવું. ટર્મિનોલોજી છે ફર્સ્ટ વર્લ્ડ ને થર્ડ વર્લ્ડ. આ સીધા દરુસના શબ્દ છે. જાણી જોઈને કંઈ કહેશે ફર્સ્ટ વર્લ્ડ ને થર્ડ વર્લ્ડ. અમે ફર્સ્ટ વર્લ્ડમાં છે, તમે થર્ડ વર્લ્ડ છો. તમે જો અમારા જેવા થાવું હોય તો કરજો લ્યો. સરકારવાળા કરજો રે, એન્ડ ઇવેન્ચ્યુઅલી ઇઝ ધ ટેક્સ પેયર હુ પેઝ ઇટ. પણ ઇન્ડિવિજ્યુઅલી પણ બેન્કિંગ સિસ્ટમ જે છે, અલ્હમ્દુલિલ્લાહ મોર્ગેજ સિસ્ટમ અહીંયા ચાલુ થઈ ગયું છે પણ ઓછું છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઇટ્સ વેરી પ્રેવલન્ટ. તમે કામ મળે, તમારું પહેલું સેલરી આવે, બેંકવાળા ઊભા રહી જશે. મારો દોસ્તાર છે, એ ગ્રેજ્યુએટ થયો. એ મને પોતે કહે છે કે હું ગ્રેજ્યુએટ થયો, મારું માસ્ટર્સ કર્યો. એ કે બેંકવાળા આવીને મને કહે $1 million લે, તારું ઘર લે, તારું પોતાનું પ્રેક્ટિસ લે, તારી ગાડી લઈ લે. તો એ કે ડે વન હું કામમાં ગયો, મારો પણ $1 million કરજો હતો. સો દે આર ધેર, તમે આ ટ્રેપમાં નાખશો. બીજું ક્રેડિટ કાર્ડ. આ ક્રેડિટ કાર્ડ સિસ્ટમ જે છે માણસો સમજતા નથી, પણ આખું હ્યુમન સાયકોલોજી ઉપર છે. ઓપ્ટિમિઝમ આ પ્રેઝન્ટ બાયસ. ઇન્સાનને તમે કહે કે તમે કહો કે તું પૈસાથી લે કાંઈ, અને બીજી બાજુ એને કહે ના તું કરજો, તું આપણા લઈ લે, ખાલી કાર્ડ સ્વાઇપ કર, તારો કાંઈ પૈસો નહીં નીકળે, પછી તે આપજે. યુ પે મી એન્ડ ઓફ ધ મંથ. ના, યુ ડોન્ટ પે મી એન્ડ ઓફ ધ મંથ. તું ખાલી 5% આપ મને એન્ડ ઓફ ધ મંથ. યુ જસ્ટ પે મી 5%. ઇન્સાન લલચાઈ છે. એ કહે છે, એક આખો ડોક્યુમેન્ટરી છે 2016માં, ધ સિક્રેટ હિસ્ટ્રી ઓફ ક્રેડિટ કાર્ડ્સ. કલાત્મક ડોક્યુમેન્ટરી છે, ધ સિક્રેટ હિસ્ટ્રી ઓફ ક્રેડિટ કાર્ડ્સ. કે સાયકોલોજી કેવી રીતે લખે બેંક મેનેજર્સ વાપરે છે જેથી લખાને કસ્ટમર્સ મળે ક્રેડિટ કાર્ડ વાસ્તે. તો કહે છે, યુએસમાં એ વખતમાં 140 મિલિયન ક્રેડિટ કાર્ડ યુઝર્સ હતા. એ 140 મિલિયનમાંથી 55 મિલિયન વુડ પે ઓન ટાઈમ. મહિનાની આખરી જે લખાનું ક્રેડિટ હોય એ લખા સેટલ કરી નાખે. અને બેંકવાળા કે અમે આ ગ્રાહક ખપતા જ નથી. આ જે એન્ડ ઓફ ધ મંથના જે પોતાનું કરજો પૂરું કરે છે અમે ગમતા જ નથી. વી ડોન્ટ વોન્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધેમ. પણ બીજા જે 90 મિલિયન છે હુ ડિફોલ્ટ, મહિનાની આખરી એ લખા સેટલ નહીં કરે. દે વિલ પે ધ મિનિમમ 5%. પછી બેંક મેનેજર કહે કે ના, આ 5% જે છે ને એ લખાને થોડુંક ડરાવે છે. તમે 5%થી 2% કરી નાખે તો એન્ડ ઓફ ધી મંથ યુ જસ્ટ પે 2%. તો કે એમાં લખાની ઘરાકી વધી જાય. ઇન્સાન હમણાં સુધી માણસ હમણાં સુધી 5% આપતો હતો એન્ડ ઓફ ધી મંથ, હવે 2% કરી નાખ્યા, ખુશી લઈ લ્યો હું, પછી જોઈ જશે. પ્રેઝન્ટ બાયસ. ને પછી એનું ઇન્ટરેસ્ટ રેટ, તો જ્યારે તમે કાર્ડ આપશે ત્યારે તમે કહેશે 8% છે ઇન્ટરેસ્ટ, 8% ઇન્ટરેસ્ટ. પણ લોઝ જે છે ક્રેડિટ કાર્ડ સાથે પોસ્ટમાં જ્યારે આવે છે ત્યારે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ હોય છે, એગ્રીમેન્ટ હોય છે. એ એગ્રીમેન્ટ એ લખા ના જાણી જોઈને નાના અક્ષરમાં લખશે, બહુ જ નાના અક્ષરમાં આખું કાગળિયું ભરી લેશે. કોને ટાઈમ છે આખું વાંચવાનું? એક, અને જો તમે વાંચો તમારા રીડિંગ ક્લાસીસ સાથે તો પણ તમે સમજ નહીં પડે, કારણ કે શબ્દ જે વાપરે છે, લેંગ્વેજ જે વાપરશે, ઇટ ઇઝ અ લોયર્સ લેંગ્વેજ.

તમે સમજ નહીં પડે એમાં શું લખેલું હોય છે. એ કહે છે ધ ડે યુ ડિફોલ્ટ, જે દિવસ તમે તમારો કરજો નહીં આપી શકો, 15 દિવસમાં વી વિલ ચેન્જ ધ ઇન્ટરેસ્ટ રેટ ફ્રોમ 8% ટુ 28%. ઇસ્લામમાં કહેવામાં આવે છે જ્યારે તમે કરજો લ્યો, કુરાનમાં સૌથી લાંબી જે આયત છે એ એગ્રીમેન્ટમાં છે, એગ્રીમેન્ટ ઉપર છે કે યુ નીડ ટેકિંગ અ લોન, યુ શુડ રાઇટ ઇટ. અને લોનમાં એગ્રીમેન્ટ હોય છે કે જે માણસ પૈસો આપે છે અને જે માણસ પૈસો લે છે, દેટ એગ્રીમેન્ટ ઇઝ રિટન ઇન સ્ટોન, યુ કેન ચેન્જ ઇટ. એલાકા દે ચેન્જ ધ ગોલ પોસ્ટ. અમે નાનપણમાં જ્યારે ફૂટબોલ રમતા હોય છે, ગોલ પોસ્ટ નથી હોતો, ચપ્પલ રાખે અને ચપ્પલના 2 સ્ટેપ હોય, પણ જ્યારે સામેવાળો જોતો ના હોય તમે જઈને 1 ચપ્પલ ખસારી લો, એમ એનું ગોલ વધારે મોટું થઈ જાય. યુ શિફ્ટ ધ ગોલ પોસ્ટ. તો જ્યારે ડિફોલ્ટ થાય 8%થી 28% ઇન્ટરેસ્ટ અને એના ઉપર પેનલ્ટી, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. તમે જે નથી ભરી શકતા કરજો એના ઉપર કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, અને માનસિક કર્જામાં ડૂબી જાય. પછી એને લાગે કે ના બસ હવે નથી અપાતું મારાથી, તો એક બીજું ક્રેડિટ કાર્ડ કંપની આવશે. દે આર ઓલ લિંક્ડ બિહાઇન્ડ ધ સીન્સ, દે આર ઓલ લિંક્ડ. બીજી ક્રેડિટ કાર્ડ કંપની આવશે, એ તમે કહેશે કે તમે મારું ક્રેડિટ કાર્ડ લ્યો, આઈ વિલ પે ઓફ યોર ડેટ. તારું જે ઓલા ક્રેડિટ કાર્ડ સાથે જે તારો કરજો છે, ઓલા બેંક સાથે કરજો છે, હું આપી દઈશ, તો આ કાર્ડ લે. માણસને બહુ મજા આવી જાય, પોતું હેડબોન અલ આ જેમ ધીસ ઇઝ પ્લેઇંગ અરાઉન્ડ વિથ હ્યુમન સાયકોલોજી. સો હી પેઝ ઓફ વન ડેટ, ને આ બાજુ એનું કરજો વધી જાય, ને એ ડૂબતો જાય કરજામાં. સો ધીસ ઇઝ અ સિસ્ટમ દેટ હેઝ બીન ક્રિએટેડ અન્ડરસ્ટેન્ડિંગ ધ હ્યુમન સાયકોલોજી. એ કહે છે ને એવરેજ ડેટ દેટ એવરી હાઉસ હોલ્ડ ઇન ધ યુએસ કેરીઝ ઇઝ $8,000. હર એક ઘર યુએસમાં 2016ની વાત છે, હેઝ અ ડેટ, ક્રેડિટ કાર્ડ ડેટ ઓફ $8,000. હર એક ઘર ઉપર $8,000નું કરજો હોય જ છે. દે હેવ નોટ બીન એબલ ટુ પે, ઓર દે નોટ પેઇંગ ઇન ટાઈમ. એક યહૂદીનું પ્રોગ્રામ જોતો હતો, જુઈશ મની મેટર્સ છે એનું નામ, જુઈશ રબાઈ જે છે અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે વોલ સ્ટ્રીટમાં. એ કહે છે કે હું મારી ઘરવાળીને કીધું, અમે ક્રેડિટ કાર્ડ લઈએ છીએ, બાકી જ્યારે એવો દિવસ આવશે કે અમે મહિનાની આખરી અમે વી વોન્ટ બી એબલ ટુ પે બેક અવર ક્રેડિટ, વી વિલ ગીવ અપ અવર ક્રેડિટ, વિલ ગીવ અપ અવર ક્રેડિટ કાર્ડ. આ લોકોનો રૂલ હતો કે અમે ક્રેડિટ કાર્ડ લઈએ છીએ, પણ જો અમે મહિનાની આખરી જો અમે કરજો પૂરું નહીં કરી શકશું, ઇફ યુ ડોન્ટ પે બેક ધ ક્રેડિટ, વી ગોન ગીવ અપ અવર ક્રેડિટ કાર્ડ. યુ હેવ ટુ બી ડિસિપ્લિન. સહુલિયત છે બેશક, બટ યુ હેવ ટુ બી ડિસિપ્લિન. પછી કોપો કોસીમ, હમણાં તમે જોશો આ ગેમ્બલિંગમાં કે તમારું ક્રેડિટ પતી જાય, કે ટેકમ કોપો, મેક ઇટ ઇઝી, આ સિસ્ટમ છે. માઇક્રોફાઇનાન્સ, માઇક્રોફાઇનાન્સ એ કંઈ થયું કે માણસોનું જ્યારે મોટું કરજો તમે કહેશો તો એ કાંઈ નહીં લે, નાનું નાનું કરજો આપો. મોહમ્મદ યુનુસ ને નોબેલ પ્રાઇઝ મળ્યું, જેમણે બાંગ્લાદેશનો પ્રેસિડન્ટ છે, પણ એ કોન્સેપ્ટને લઈને દે ટેકન ઇટ ટુ અનધર લેવલ, નાઉ દે મેડ ઇટ એક્સપ્લોઇટેટિવ. પછી ગેમ્બલિંગ છે, તો આ એક સિસ્ટમ થયું હ્યુમન સાયકોલોજીને સમજીને દે સ્ટાર્ટેડ એક્સપ્લોઇટિંગ. અને બીજી બાજુથી ખુદાનું સિસ્ટમ છે. ખુદા શું કહે છે? ઔઝુ બિલ્લાહિ મિન શૈતાનિર રજીમ, સૂરે નિસાની આયત છે. યુરીદુલ્લાહુ અન યુખફ્ફિફા અનકુમ, અલ્લાહ ડિઝાયર્સ ટુ લાઇટન યોર બર્ડન, ખુદાને તમારું બોજ ઓછું કરવું છે, વધારવું નથી. યુરીદુલ્લાહુ અન યુખફ્ફિફા અનકુમ વખુલિકલ ઇન્સાનુ ધઈફા, જે અમે ખલ્ક કર્યું છે એ અમે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલમાં કહે છે કે યુ બીન મેડ વીક. એ ઇન્સાન તું સમજ પોતાને, ફોર મેન વોઝ ક્રિએટેડ વીક. માહી મુબારક રમદાનની જે દુઆ છે, અમે શું કહે છે? અલ્લાહ મગદી દઈન કુલ્લી મદીન. આનું જે કોમેન્ટ્રી છે શેખ મોહમ્મદ ખલફાન કુમના જે છે, એ કહે છે કે આ દુઆમાં 2 વખત કર્જની વાત આવે છે. અલ્લાહ મગદી દઈન કુલ્લી મદીન, અલ્લાહ મગદી અન્ન દઈન છેલ્લે. એટલું ઇમ્પોર્ટન્ટ છે કર્જનું જે છે એનું અસર હોય છે. ઇસ્લામ હંમેશા કહે છે બી અ બિટ કોશિયસ, થોડું ધ્યાન રાખો કર્જ લેવા પહેલાં. ઇમામ ઝૈનુલ આબિદીન, મારા ચોથા ઇમામ અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. સૈફ સજ્જાદિયાની

દુઆમાં કે છે, ખુદા તમે મને કર્જથી તમે દૂર રાખો, મારા ઉપર જે કર્જ છે તમે તૌફીક આપો કે હું ભરી શકું. કેમ? કારણ કે એ કારણે હું કોમમાં મારું મોઢું નથી દેખાડી શકતો. આઈ લૂઝ માય ફેસ ઇન ધી કોમ્યુનિટી, ઇટ કન્ફ્યુઝિઝ માય માઇન્ડ, મારામાં કન્ફ્યુઝન આવી જાય છે જ્યાં સુધી મારો ઉપર કર્જ હોય છે. ઇટ ડિસરપ્ટ્સ માય થિંકિંગ, મારામાં વિચારવાની તાકાત ઓછી થઈ જાય છે. ઇટ પ્રોલોંગ્સ માય ઓક્યુપેશન વિથ એટેન્ડિંગ ટુ ઇટ, હું જિંદગીમાં બીજું કાંઈ નથી કરી શકતો સિવાય આ કર્જ. પછી કહે છે કે અલ્લાહ સેવ મી ફ્રોમ વરી એન્ડ થોટ અબાઉટ ડેટ, સેવ મી ફ્રોમ ધ ડિસ્ટ્રેક્શન એન્ડ સ્લીપનેસનેસ, મારું નિંદર ઉડી જાય છે કર્જાના કારણે. પછી કહે છે આ દુનિયામાં મારી પાસે જલાલત છે અને આખિરતમાં પણ મારી પાસે જલાલત થશે આ કર્જ. અમારા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ, અલ્લાહુમ્મ સલ્લ અલા મુહમ્મદ, એ કહે છે ઇયાકુમ વદ્દૈન, બીવેર ઓફ ડેટ, કર્જાનું તમે ધ્યાન રાખો. ફઇન્નહુ હમ્મુમ બિલ્લૈલ વઝુલ્લુમ બિન્નહાર, ફોર શ્યોરલી ઇટ કોઝિસ ગ્રીફ ડ્યુરિંગ ધ ડે, દિવસના ભાગમાં તમારી વાસ્તે ગમનું કારણ થશે અને રાતના દિવસના ભાગમાં તમારી વાસ્તે જલાલતનું કારણ થશે અને રાતના તમારી વાસ્તે ગમનું કારણ થશે કર્જ. અમારા પહેલા ઇમામ ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલયહી સલામ, અલ્લાહુમ્મ સલ્લ અલા મુહમ્મદ, એ કહે છે કથરતુ દૈન તુસય્યિરુ સાદિકુ કાધિબન વલ મુંજિઝા મુખલિફન, એ કહે છે કર્જ જે છે એ એક સાચા માણસને જૂઠું બનાવી લે છે. એને સાચો બોલવાની આદત હતી પણ જ્યારથી કર્જ લીધો છે ત્યારથી જૂઠું બોલો શીખી ગયો છે, કારણ કે હવે ખૂના ખાંચા ગોતશે અને જો એના જેની પાસેથી કર્જ લીધો છે એને મળશે તો જૂઠું બોલશે. ઇટ ચેન્જિસ અ ટ્રુથફુલ પર્સન ઇન ટુ અ લાયર એન્ડ ઇટ ચેન્જિસ એન અચીવર ઇન ટુ એન અનરિલાયબલ પર્સન. આ માણસ સક્સેસફુલ હતો પણ હવે અનરિલાયબલ થઈ ગયો છે. અમારા છઠ્ઠે ઇમામ ઇમામ સાદિક અલયહી સલામ, અલ્લાહુમ્મ સલ્લ અલા મુહમ્મદ, કહે છે ખફ્ફિફુ દૈન ફઇન્ના ફી ખિફ્ફતિલ દૈન ઝિયાદતુલ ઉમ્ર. ઇમામ કહે છે તમારા કરજા તમે ઓછા રાખો જિંદગીમાં. કેમ? કારણ કે જેના કરજા ઓછા હશે એની જિંદગી વધશે. વધારે જો જીવું હોય કોઈ છે જેને જીવું નથી અહીંયા, કે કરજા ઓછા કરો જિંદગીમાં. તો હવે ઇસ્લામને ગ્રોથ ખપે છે પણ એ કહે છે તમે થોડુંક પોતાને સુધારો કરજો લેવા પહેલાં. પણ હવે સવાલ એ આવે છે મારા માથા ઉપર કર્જ છે, કર્જ લઈ લીધો, હવે શું કરું? હવે આપવાનું છે, કેવી રીતે હું આપું? પહેલું મગજમાં એ જ આવશે કે કાશ આજે જેની પાસે હું કર્જ લીધો છે મને માફ કરી દે. માણસ હંમેશા શોર્ટકટ ગોતતો, હી ઇઝ લુકિંગ ફોર ધી ઇમિજિયેટ પ્લેઝર, કે આ કાશ અમારો આ માણસ બસ વિચારે મારું કર્જ માફ કરી લે. ના, દેટ ઇઝ ધી ઇઝી વે આઉટ. જો તમે સાચે જિંદગીમાં તમે ગ્રોથ ખપતું હોય તો કર્જ આપો, ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ જિમ. માણસોને લાગે કે કર્જ લેવું ખુશી છે. સોહિલીમાં કહે છે કુકોપા હારુસી કુલીપા મટાંગ, જ્યારે કર્જ લેતા હોય ત્યારે શાદી હોય છે પણ જ્યારે પાછું આપવાનું હોય છે ત્યારે સોગ હોય છે, સોગનો મોકો હોય છે. હું તમે એક્સપિરિયન્સ પ્રમાણે કહું, કોઈ સાચો મોમેન્ટ હું નથી, સાચો મોમેન્ટ નથી, પણ માણસ જો કર્જ સમય જો હોય તો એની વાસ્તે કુકોપાની મટાંગા, જ્યારે કર્જ લેવાનું આવશે એ બહુ ભારે દિલથી લેશે, ના કુલીપાની હારું છે. એ જે ફિલિંગ આવે છે જ્યારે તમે કર્જ પતાવશો તમારો, દેટ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ, એ જે ખુશી જે છે એ કર્જ લેવા કરતાં 100 ગણું વધારે હોય છે. કર્જ અદા કરવું ઇબાદત છે, એની જે ખુશી આવે છે, ધ ડે યુ પે યોર લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ, ધેટ હેપીનેસ ઇઝ અનપેરેલલ્ડ. માણસ જ્યારે ડેટ ફ્રી થઈ જાય છે. તો હવે કર્જ જો હોય તો એ કર્જને આપ કેવી રીતે પૂરું કરે? હાઉ શુડ અ પર્સન ગો અબાઉટ પેઇંગ ઓફ

his debt. એમાં પણ સાયકોલોજી હોય છે. ધ ઇઝ અ વે ટુ પે બેક ધ ડેટ. ઇન્શાલ્લાહ જ્યારે મોકો મળશે અમે ડિસ્કસ કરશું. ઇન્શાલ્લાહ આજનો ટાઈમ પતી ગયો છે. સુબહાન રબ્બિક રબ્બિલ ઇઝ્ઝત અમ્મા યસિફૂન વસલામુન અલા અલ મુરસલીન વલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન.